0: પાણી પીવું જરૂરી. આપણે ખેતીવાડીમાં કામ કરીને આવીને આપણે ગરમીમાં આપણને તર ઉતર પાણી નહીં પીવું, કેમ કે થોડું આરામ કરીને પછી આપણે પાણી પીવું તો એને થકી અચ્છું રહેગા. ખાન પાનમાં બી આપણને ઠંડી ચીજ ખાવી હે, ભૈયા છાછ હે, દૂધ દહી હે, નારિયેલ પાણી હે, લીંબુ પાણી હે, તો એનો ઉપયોગ બી આપણે કરવો જરૂરી હે કિસાન ભાઈઓ. કેમ કે આ સ્વાસ્થ્ય આપણું ખાધું હોય તો આપણે આગળી કામ કરી શકે, એટલે ઘણા સમયમાં આપણને ધ્યાન રાખવું. અને ખેતીવાડીનું કામ કરીને આપણે ઘરના બહાર નીકળ્યા બપોરના સમયે તો આપણા શરીર ઉપર કઈ પ્રકારનું કપડું યા ટોપી માથે રાખવું જરૂરી છે કે ભૈયા લૂ લાગી ગઈ યા કોઈ શરીર ઉપર બુરા પ્રભાવ પડી જો તો આપણે નુકસાન થઈ શકે. એટલે છોટી મોટી સાવધાની રાખીને આ કામ કરવાની. કિસાન ભાઈ જે આપણા ખેતર ખાલી તો આના સમયમાં આપણને ગરમીની જુતાઈ કરી દેવી જરૂરી, કેમ કે કિસાન ભાઈ ગરમીની જુતાઈ થકી ઘણા ફાયદા. ગરમીની જુતાઈ કરવા ખેતરને તો આ સૂર્યની તેજ ધૂપ થકી આપણે જે જમીનમાં કઈ પ્રકારનું દિમાગ આવદાય હે, કીડા મકોડા હે, તો એ મરી જાય. એના થકી ઘણા ફાયદા હે કીડા મકોડા. આનું જુતાઈ થકી કિસાન ભાઈઓ આપણું ખેતર બી સાફ રહેગા, એને કઈ પ્રકારનું કૂડો ડેન્ટલ હે તો બી આપણને એની સફાઈ થઈ જાય. ને આબા વાળી ફસલ ને લીધે બી આપણને તૈયાર મળેગા, વધારે ભાગ કઈ ભાગદોડ બી નહીં કરવું પડે. એટલે કિસાન ભાઈઓની આ સમયમાં આપણને ગરમીની જુતાઈ કરી દઉં તો જુતાઈ થકી જે આપણને કરવી જરૂરી હે ને કરી બી દેવી હે. એટલે કિશન ભાઈ આની વાતનું ખૂબ ધ્યાન રાખવું હે. કિશન ભાઈ દેખો આના સમય ખાસ કરીને પશુધનનું બી આપણે હાળામાળ જરૂરી કરવું હે. પશુને છાયા અને હવાદાર સ્થાન ઉપર બાંધવું જરૂરી હે. દાડાને 3 ટાઈમ આપણે પાણી પાવું જરૂરી હે. પશુને 1-2 વખત નહલાવવું હે, તાકી પશુને શરીર ઉપર કઈ પ્રકારનું મીઠી હે કઈ જોઈ ગીંગોળા હે તો એ બી સાફ થઈ જાય. એટલે કિસાન ભાઈઓ પશુને નહલાવવું તો અચ્છું હે. પાણી પાવો તો સાફ પાવો, કઈ પશુ આવારા પશુ છોડી દે નહીં ભાઈ, તો પશુને ઘેરે આપણે સાફ પાણી પાવું જરૂરી હે ભાઈ. કેમ કે કઈ ગંદો પાણી નદી નાળા તલાવાનું પાણી પી જાય પશુ તો એને થકી હું એક બીમાર થવાની સંભાવના થઈ શકે. એટલે કિસાન ભાઈઓને છોટી મોટી વાતને આપણને ધ્યાનમાં રાખી ને આ ખેતીવાડીનું કામ કરવો જરૂરી છે. કિસાન ભાઈઓને પશુને આપણને કઈ ગાભણ પશુ હે તો એને સમતલ જમીન ઉપર બાંધવું હોય, કેમ કે ગાભણ પશુને આપણે ઉબડ ખાબડ જમીન ઉપર બાંધતા તો પશુને બિચારાને તકલીફ થઈ શકે હે. એટલે એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી હે. પશુ આણા ગરમી સમય ખાસ કરીને એનું ખાન પાનમાં બી આપણે ધ્યાન રાખવું, હરો સારો હુકો સારો માત્રા બરોબર આવી હે, અને વાટો વગેરે બી આપણને અચ્છો ગોવાનો મક્કાનો હે યા કપાસની ખલી હે જવ હે ઉનો વાટો હે એવો આપણે પૌષ્ટિક આહાર અલંગા પશુ નહીં તો એ પશુ અચ્છું પાચન ક્રિયા કરી શકે ને એની દૂધની માત્રા બી ભણી થકી કે એની ફેટ બી અચ્છી આવી શકે. એટલે કિશન ભાઈ આની છોટી મોટી વાતોને આપણે ધ્યાનમાં રાખી ને આ કામ કરવો જરૂરી. કિશન ભાઈ વાતે કરવાની ઘણી ઈચ્છા હે, પણ સ્વરોનો ટાઈમ પાછો પૂરો થઈ ગયો એટલે આજે આપણે છૂટા પડું, કાલે નવી જાણકારી સ્વરો પર ફરી આવુંગા. આજે નાનું બેન હાલો અગ્યા આવજો. રામ રામ રામ.
1: કાર્યક્રમ ખેતીની વાત યહીં પર સંપન્ન હુઆ. યે આકાશવાણી બાંસવાડા કા માહી ચેનલ હૈ. પ્રાતઃ કે 6:50 હુએ હૈ. लीजिए प्रस्तुत है कार्यक्रम आदिवासी लोक संगीत. इसके अंतर्गत आज आपको सुनवा रहे हैं रतनलाल जरोला के गाए कुछ लोकगीत.

0: કહ્યો કે યમુના નદીનો પાણી પાઇપ લેન જરીએ રાજસ્થાન લાવણ રેમિયા તે કરતી રીચી હૈ.
1: साऊ के पानी को लेकर के सहमति बनाने का सभी राज्यों में किस तरह से बन सकती है उसके लिए बातचीत हुई है. एक हरियाणा राजस्थान का यमुना का पानी उसकी पाइपलाइन उसके लिए गाइडलाइन तय की है कि जल्दी से जल्दी वो कैसे हो उसके लिए समय तय हुआ है. एक हरियाणा और राजस्थान का RRTS का मामला था उसमें सहमति बनी है कि वो हमारे राजस्थान तक दिल्ली हरियाणा और राजस्थान तक वो पहुंचे. इन सारे विषयों को लेकर के चर्चा हुई है.
0: મીટિંગ પાછે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની બતાયો કે કિશાઉ બાંધ બણ જાવણો હરિયાણા રાજસ્થાન દિલ્હીમાં પાણી ની સમસ્યા હંમેશા સારું ખત્મ ભઈ જાવેલા. રાજ્ય સરકાર એક જિલ્લા એક ઉત્પાદ નીતિરા તેત 5 જિલ્લા સારું 18 કરોડ રૂપિયા બત્તા ખર્ચવાળી પરિયોજનામાં મંજૂર કિની હૈ. મુખ્ય સચિવ વી શ્રીનિવાસ રી સદારતમાં રાખીજી મીટિંગમાં દૌસા ચૂરૂ ડીડવાના કુચામન ફલોદી અરબાલોત્રામાં આ કામા સારું 10 કરોડ 76 લાખ રૂપિયા જારી કરી છે. એ તેત દૌસા અર ડીડવાના કુચામનમાં ભાટા ઉદ્યોગ ચૂરૂમાં લકડી બુણ્યા સામાન ફલોદીમાં સોના મુખી ભંડારણ અરબાલોત્રામાં ટેક્સટાઇલ ડિજિટલ પ્રિન્ટિંગ સારું નુઆ સેન્ટર અર લેબ ખોલ્યા ચાવેલા. રાજ્યમાં કાનૂન વ્યવસ્થા મજબૂત બનાવવા અપરાધિયા માથે કાબુ કરણ સારું પોલીસ મુખ્યાલય રેઓરૂ 2 દિન રો નાકાબંધી અભિયાન ચલાઈ છે. અભિયાન ના તેત 727 ઠોણા ગાડિયા ની જાંચ કરી છે. અતિરિક્ત મહાનિદેશક વી કે સિંહ બતાયો કે જાંચ દરમિયાન 7000 ચાલાન કરી છે. પ્રદેશમાં ડિજિટલ જનગણના 2027 રે બારામાં જાગરૂકતા અભિયાન ચલાયું જા રહ્યો હૈ. ભીલવાડા જિલ્લામાં કલેક્ટર SP સાંસદ અર વિધાયક ખુદ ડિજિટલ જનગણના કિની શહેરમાં નેરી નેરી ઠોણા હમારી જનગણના હમારા અધિકાર સરીખા નારાવાળા પોસ્ટર લગાર લોગાને ઇનો જુડબારી સીખ દી જા રહી હૈ. ઝુંઝુનુમાં આજ પ્રગણકાન સારું ખાસ શિબિર લગાઈ ચ્યા. અરબ મોસમ પ્રદેશ રા ઉત્તરાદ આતુણી અર ઉગણી હલકામાં જોરદાર ગરમી પડ રહી હૈ. મોસમ વિભાગ રે મુજબ આજ ફલોદી સબ ગરમ રહ્યો જઠે પારો 46.8 ડિગ્રી સેલ્સિયસ દર્જ કરી છ્યો. જેસલમેર માં દિનરી વગત તાપમાન 46.1 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરી છ્યો. બાડમેર બીકાનેર ચિત્તોડગઢ માં પારો 45 ડિગ્રી સેલ્સિયસ ને પાર કર્યો. જેસલમેર બાડમેર બાલોત્રા અર બીકાનેર માં લૂ રા હાલાત રહ્યા. રાજધાની જયપુર માં લૂ સરીખા હાલાત વિચે કઈ ઠોણા પ્રશાસન સડકા માથે પાણી રો છિડકાવ કરવાયો. મોસમ વિજ્ઞાન કેન્દ્ર જયપુર પાકિસ્તાન નું લાગોડી સરહદ કને રા હલકા માં કાલે જબરદસ્ત લૂ બાજણ સારું ચેતાયો હૈ. ઇસ આગે કઈ જિલ્લા સારું ઓરેન્જ અર યેલો અલર્ટ જારી કરી ચ્યો હૈ. ઇન વિચે રાજ્યરા ઉત્તરાદ ઉગણી હલકા માં કઠે કઠે આજી આંધી ચાલી અર બિરખાફી. ઝુંઝુનુ જિલ્લામાં મિલાવટખોરી રે ખિલાફ સ્વાસ્થ્ય વિભાગ રી કાર્યવાહી રે દૌરાન મોટી તાદાદ માં ખાન પીન રી ચીજા ના નમૂના માનક રે મુજબ ની મળ્યા. મુખ્ય ચિકિત્સા સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર છોટેલાલ ગુર્જર બતાયું કે જનવરી 2025 હું માર્ચ 2026 તાઈ જિલ્લામાં ખાસ અભિયાન રાતે અતલિયા જે 837 નમૂના માં 223 તે માનકા માથે ખરા ની ઉતર્યા. સલુમબરરા PMC રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં વિધાયક શાંતા અમૃતલાલ મીણા આજ સંવિધાન કક્ષ અર ડિજિટલ બાલ પુસ્તકાલય જનતાને સોંપ્યા. એ મોકે વિધાયક વિદ્યાર્થીઓ નુઆ સુવિધાનો ફાયદો લેવણ બાબત કહ્યો. વે DFMT મધ ટીન શીટ લગાવણ રા કામ રી શરૂઆતી કિની. યુવા કાર્યક્રમ અર ખેલ મંત્રાલય ગૃહ મંત્રાલય સાગે મિલર વિકસિત વાઇબ્રન્ટ ગ્રામ પ્રોગ્રામ 2026 સારું માઈ ભારત પ્લેટફોર્મ માથે રાષ્ટ્રીય સ્તર રી સવાલ જવાબ રી હોડ શરૂ કિની હૈ. પ્રશ્નોત્તરી હોડ આવતા મહિના ફેવણવાળા સીમાવર્તી ગ્રામ સહભાગીતા કાર્યક્રમ માં નૌજવાના રા ચયન કાર્યક્રમ રો પહેલો દોર હૈ. ઈ ઓનલાઈન હોડ માં 20 મઈ તઈ ભાગ લિયો જા સકે હૈ. IPL ક્રિકેટ માં આજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અર કોલકાતા નાઇટ રાઇડર્સ વિચે મુકાબલો ફેલા. ઓ મેચ અબુ થોડી દેર પછે 7:30 બજા રાયપુર માં શરૂ ફેલા. અંક તાલિકા માં ફિલહાલ કોલકાતા નાઇટ રાઇડર્સ 8વી ઠોડ માથે હૈ જતકે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ દુજા પાયદાન માથે હૈ. આખિર માં ખાસ સમાચાર એકર ફેરુ સુન લી રહો. કેન્દ્રીય મંત્રીમંડળ ખરીફ

બૈરાની વાત કાર્યક્રમ હમણાં મારી સબ બહેનો ને સ્વરાથી ગીરતા બહેનો રામ રામ રામ રામ બહેનો ભીષણ ગરમી પડી રહી ને આની ગરમી મેં બહેને ઘરનું કામકાજ કરી ખેતીવાડીનું કામકાજ કરી રહી હાથે હાથે આ સોરા ઉપર ભી આટલી બહેને આવેલી હી ને રેડિયો ઉપર ભી આ બહેને કાર્યક્રમ સાંભળી રહી ને આપણો આ કાર્યક્રમ વિશેષ કર ગ્રામીણ મહિલાઓનું ગ્રામીણ બૈરનું કાર્યક્રમ હે ને આણમે આપણે વિભિન્ન તરહની વાતે કરો ઘણી નવી નવી જાણકારી ભી પ્રાપ્ત કરો તો આજે આપણે વાત કરંગા કે આણ મોસમને બારામે સબથી પહેલે ચર્ચા કર કે ખૂબ તેજ ગરમી પડી રહી હે ને લૂનો મોસમ ચાલી રહ્યો તો આવા મોસમમાં બહેને ધ્યાન રાખી કે ખાન પાન ને વિશેષ ધ્યાન રાખવું પડે બીજું એ ધ્યાન રાખવું કે ગરમીની મોસમમાં કે બહાર નીકળો તો સમયનું ભી વિશેષ ધ્યાન રાખવું હોય કે વહેલા વહેલા કામ કરી આવવું હે પરબાદથી ઉઠીને જેટલું જ્યાદા કામ થઈ શકે અગર ખેતીવાડીનું કામ હે તો પરબાદમાં થઈ જાય તો અચ્છું રહે નહીં તો પછી હાજે 4-5 વાગે બાદ કામ કરો તો ઠીક રહે કેમકે દાડે ગરમીને સમયમાં આપણે 12 વાગ્યાથી લગાડીને 3-4 વાગ્યા સુધી એટલું ભીષણ ગરમી પડી રહી લૂ પડી રહ્યું હોય કે આપણે સ્વાસ્થ્ય એનાથી પ્રભાવિત થઈ રહ્યો તો આની વાતનું ધ્યાન રાખીએ કેમકે આના સમયમાં હીટ સ્ટ્રોક હે ચક્કર આવવા ઉલટી દસ્ત એવી સમસ્યા આમતોર ઉપર થઈ જાય એમ ને અગર ખૂબ ગરમીમાં રંગા તો ઘણા બધા નુકસાન ભી થઈ શકે તો આ થોડાક સમય સુધી જયારે આટલો આપણે ભીષણ ગરમીનો દોર ચાલી રહ્યો તો આપણે થોડીક સાવધાની બરતવી પડેગા ને એના અનુસાર આપણે કાર્ય કરવું પડેગા અને અગર આવા મોસમે અગર જવું ભી પડે કે બહાર તો એ ભી ધ્યાન રાખવું હે કે કપડા હીનો ચયન અચ્છો આરામદાયક કપડાનો ચયન કરવો હોય કે સૂતી વસ્ત્ર પહેરો આપણે ઢીલે ઢાલો પહેરો જ્યાદા તંગ કપડા નહીં પહેરો જેથી કે જ્યાદા પસીનો આવે તો અગર ઢીલા કપડા હોંગા તો પસીનો હુકાઈ જાગા ને આપણું શરીર એનાથી કે અચ્છું રહેગા બીજું એ ભી ધ્યાન રાખવું હોય કે આણા મોસમમાં પાણી પીધા કરવું આખો દડો પાણી પીવાગા તો શરીર આપણું હાઇડ્રેટ રહેગા પાણીની કમી નહીં થાગા ને પાણી તો પીવું છે સાદું પાણી આખો દડો પીવું ઓછું રહે ને હાથે હાથે આ જે આણા મોસમમાં જે ફળ મળે એના મોસમી ફળનો આપણે જ્યુસ પી શકાય લીંબુની શિકંજી એ પીવી જોઈએ હાથે હાથે અવળી કચ્ચી કેરી આપણને ઘણી સંખ્યામાં મળે તો કચ્ચી કેરીનો પણ આપણે પી શકો એનું જે આપણે સીસુડો બનાવવા આપણે આની વાગણમાં સીસુડો બનાવવાનો પ્રચલન હે કાપી તો એ આપણે સ્વાસ્થ્ય બદલે ખૂબ અચ્છું હોય એ બી લેવો જોઈએ હાથે હાથે પોદીના હે એનો બી સેવન કરવું હોય લીંબુનું સેવન કરવું હોય લીંબુની શિકંજી બી પીતા રહેવું હોય તો આ કુછ પેય પદાર્થ જેને આપણે દિનચર્યામાં સામેલ કરો એને હાથે હાથે અચ્છો ફળનો ઉપયોગ કરી શકો આપણે આના મોસમમાં જેમ ખૂબ પાણીની માત્રા હોય જેમ તરબૂજ હે ખરબૂજ હે ખીરા કાકડી હે એમાં ફળોનો ઉપયોગ કરો તો આપણો સ્વાસ્થ્ય અચ્છો રહેગા બીજું આણા મોસમ એ બી ધ્યાન રાખવું હે કે આપણે છોટો બચ્ચો હિ છોટો બચ્ચો માને નહીં ઘણા વખત એમ થઈ જા કે દાડે બી બહારથી નીકળી જાય તો એનાનું વિશેષ ધ્યાન રાખવું હોય કે ગરમીના સમયમાં દોપહરમાં જણાને બહારથી ખેલવા દેવું નથી

0: ગાયો દેશી ગાય એમને શું હોય કે એક તો ગળગોટો થાય, એમને કોઈ લંપી વાયરસ નીકળ્યું હોય એમ, એને ભલે ટીકા લાગી ડાક્ટર ને હાદા અમને, ને કુછ દવાઈ અમે ઘરેલુ બી રાખવા, ઘરેલુ જ ઉપચાર કરો અમને, ને કુછ પ્રાથમિક ઉપચાર બી અમે કરી દો, ને અગર વધારે થાય તો અમે ડાક્ટર ને હાદા અને સમય સમય પર ટીકાકરણ કરવા લંપી વાયરસ ને, ને ગળગોટા અમે તમે ઘરેલુ જ ઉપચાર કરો એને, અરદર ને નમક બે મિક્સ કરીને એને જીભ ઉપર રગડો, તેનાથી થોડો સો એને આરામ મળી જાય, અને બુખાર બી આવે દાંડા ને તો એને બી ઇન્જેક્શન વગેરે રાખી તો લગાડ દો એને.
1: અચ્છા, આખું જ લગાડ દો?
0: હા, ખુદ જ લગાડ દો.
1: સમસ્યા
0: હોય સમસ્યા હોય તો પછી ડાક્ટર ને હાજર એને બોટલે સડાવી કરે.
1: અચ્છા, તો વળી આપણે ગામ હોય છે સુવિધા હે કે ઉપલબ્ધ?
0: હા, હે સુવિધા, ડાક્ટર ને ડાક્ટર ફોન ઉપર આવી જઈ. હા,
1: તો ખુબ જ છું કે હા ડાક્ટર લગાડી ઉચિત ઇલાજ થઈ જાય તો બઢિયા હે. બીજું આપડે
0: પેટ દર્દી થાય, પેટ દર્દી થાય.
1: અચ્છા,
0: એના ગેસ બી બને તો એ દવાઈ અમે રાખો આખરી, એમ કીધું ઉપચાર એ કરી દો, બીજું પછી વધારે થાય તો ડાક્ટર ને હાથ દો.
1: જેને આફરા રોગ કઈ,
0: હા
1: એને કઈ ખાવા પીવાનું બી વિશેષ ધ્યાન રાખતા?
0: હા, વિશેષ ધ્યાન રાખવું પડે.
1: હા, તો એને ચારા નો ઘી ધ્યાન સાફ સફાઈ કરતો
0: હોય, સફાઈ થકી એના.
1: હા, તો અચ્છું હોય. આપ જે ગર્ભવતી ગાય ને એની દેખભાલ કરે ને એને આહાર ને હું આલો?
0: એને બી ગેહું આલો, અમે ગેહું ને કેમ આલો એને, કેલ્શિયમ થકી હું એને બી મજબૂત થઈ ને એને થોડું શું આરામ બી મળે એને, હષ્ટ પુષ્ટ રહે ને એને, પછી ગર્ભવતી રહે તો એને સારો બી વધારે આવતો નથી. ઠીક છે, એને જે કઈ બીજું અમે ગેહું ખવડાવો એને.
1: અચ્છા,
0: ગર્ભવતી જે ગાય રહી એને
1: આપડે દૂધ કાઢવું કાઢો જે સડો?
0: હા, તો કોઈ ગાય તો છે મહિના હાથ ની ના લે, કોઈ સાલ ભર આલે.
1: અચ્છા,
0: ગાય, હા મેં અગર, હા મને ખબર પડી જાય કે આ ગર્ભવતી હોય તો પછી અમે બે ત્રણ મહિના બાદ છોડ દઉં એને.
1: અચ્છા અચ્છા,
0: હા, કેમ કે એને બી પછી કેલ્શિયમ ની કમી થઈ જાય જેમ દૂધ નીકળે એમ તો.
1: હા, દૂધ જ્યાદા કાઢવાથી કેલ્શિયમ ની કમી થાય નહીં. છોટો બચડું હોય એની દેખભાલ ભલે હું કરો?
0: એના તો દેખભાલ બચ્ચું જેમ બધું થાય એમ તો ઘરમાં લાવીને બાંધો, ઘરમાં જ લઈ જવું, બે સાત વાર ઘરમાં જ બાંધો, જાય તો કેમ નારું નહીં પડે, ચાર તક અમે ઘરમાં જ બાંધી રાખો, ને એને ઓળાવીને અચ્છું ઢાંકીને રાખો, અને પછી એને દૂધ જે ફર્સ્ટ દૂધ નીકળે ગાયનું એને મેં વેળાને જ પીવડાવો, પછી એ બી મજબૂત થાય, ને દર દડા દૂધ પીએ, પછી દર દડા બાદ અમે નીકાળે દૂધ.
1: અચ્છા, જેને ખીસ કઈ?
0: હા, ખીસ કઈ,
1: હા ખીસ બહુ જરૂરી.
0: હા, તો ઈ એને હસ્તપુષ્ટ કરે એને બચ્ચાને, બચ્ચું તાકતવર થાય એમ થી.
1: અચ્છા, બચ્ચું બી તાકતવર થાય હસ્તપુષ્ટ, અચ્છી ગાય બળેગા દાદની?
0: હા, અચ્છી ગાય બળેગા, ના અમારે ઇન્કમ થઈ જાય એમ થી, સંતરામાં ગૌ સેવા બી છે,
1: સેવા બી અચ્છી થાય, ઇન્કમ બી થઈ રહી અચ્છી, તો અચ્છી વાત હે.
0: ને ગાય એક એવું પશુ હોય કે એને કઈ બી ચીજ આપડે વ્યવસ્થિત નથી જાતી, એને ગોબર બી કામ આવી રહ્યું હોય, એને દૂધ બી કામ આવી રહ્યું હોય, એટલે કોઈ બી ચીજ એની વ્યવસ્થિત નથી જાતી.
1: હા, સહી કે આપડે ખેતી બદલે બી જાય ખુબ ખેતી, કે એમનું જે ગોબર હે,
0: એને ગોબર નો બી ખાદ બનાવીને અમે ખેતર માં નાખો, બાકી ગેહું ને વધારે યુરિયા વગેરે નહીં નાખવું પડે અમને,
1: ગૌમૂત્ર એનો બી આપડે છિડકાવ કરો, તો
0: ગૌમૂત્ર નો બી છિડકાવ બરાબર કરો અમે, એ બી એકઠું કઈ કરો અમે. હા, ગોબર ગેસ નો બી પ્લાન અમે ચાલુ કરી દે, અમે બે કઈ પ્રોસેસ ને હે એ બી.
1: હા હા, તો વડીયા એ બી એક અચ્છી યોજના હે.
0: હા,
1: અને એને બી આપ અચ્છું કાર્ય કરો એ સમય ચાહી રહ્યો, અને અમે જે અમૂલ સમય કાઢ્યો ને આ ગોપાલન બારા મેં આ ગૌશાલા સંચાલન ને બારા મેં જાણકારી આલી, એને બદલે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
0: આપને ધન્યવાદ.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप आरोप. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: प्रसार भारती के पास है भारतीय संस्कृति की अनमोल धरोहर. इसमें शामिल है शास्त्रीय संगीत, नृत्य, साहित्य, नाट्य विधाएं, धारावाहिक, वृत्तचित्र और अन्य दुर्लभ रिकॉर्डिंग. और अब आप आकाशवाणी और दूरदर्शन के खजाने की

0: DVDs और CDs हासिल कर सकते हैं भारत में अपने संग्रह के लिए। प्रसार भारती के कार्यक्रमों का खजाना अगर है आपको पाना, तो लॉग ऑन कीजिए www.prasarbhartiarchives.co.in। याद रहे www.prasarbhartiarchives.co.in।
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
3: अब दोनों एक ही ऐप पर।
1: डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
4: બેનો, આપણે આ પાયલબેન આપણે હાથી હતા અને પાયલબેન આપણને ગાયની દેખભાળની બારામાં પછી જાણકારી આપી, એને આપણે ગાયને હું આહાર આપું, ગર્ભવતી વા ગાયને હું ખવાડું, હાથે હાથે ગાયને જે રોગ થાય એને બારામાં બી આપણને સંપૂર્ણ જાણકારી આપી, ને આ જાણકારી આપણે બલ્લે સબ બલ્લે ખૂબ ઉપયોગી હૈ, કેમ કે આપણે સબ ખેતીવાડી હાથે પશુપાલનનો કાર્ય કરવાને પશુઓની દેખભાળ કરવી ને પશુઓની સુરક્ષા રાખવી એ આ સબ આપણે જિમ્મેદારી હૈ। તો આપણે આ જાણકારી ખૂબ લાભદાયી થઈ ને હવે આપણે આગળ વાત કરો કે હવે જેમ બારિશનો મોસમ આવતા પહેલા આપણે ઘણા નવા પૌધા લગાડો ને વિશેષ કર આપણે ઘણા નવા ફળદાર વૃક્ષ લગાડો તો એની પૂર્વ તૈયારીનો આ સમય હૈ, કેમ કે અગર આપણે પૂર્વ તૈયારી કરી મેલંગા તો બારિશ આવતા મેં માનસૂન આવતા મેં આપણે નવો ફળદાર વૃક્ષ લગાડી શકંગા। તો આજે આપણે સોરા ઉપર નયા ફળદાર વૃક્ષ લગાડવા બદલે જે પૂર્વ તૈયારી કરો એને બારામાં વાત કરો, તો નવો ફળદાર વૃક્ષ લગાડવા બદલે પહેલે તૈયારી માં ધ્યાન રાખવું કે તો આપણને પૌધાનું ચયન કરવામાં ધ્યાન રાખવું હોય ને પૌધું એવું ચૂનવું હોય જે સ્વસ્થ હો, રોગ મુક્ત હો અને ગ્રાફ્ટેડ હો, મતલબ કલમ ગ્રાફ્ટેડ કલમ વાળું આપણે પૌધું હોય ચયન કરવું જોઈએ। બીજું એ ધ્યાન રાખવું કે જે જગ્યા આપણે લગાડવું અને સ્થાનનું ચયન હોય એ આપણને સાવધાનથી કરવું હોય, એવું સ્થાનનું ચયન કરવું હોય જેમાં દાડામાં કમ સે કમ 6 ઘંટા સીધી ધૂપ આવે ને એની જળ નિકાસીની અચ્છી વ્યવસ્થાઓ, હવા હે ધૂપની અચ્છી વ્યવસ્થાઓ, તો આપણે પૌધું હોય અચ્છી તરીકે વિકાસ કરી શકેગા। તો આપણે પહેલથી એવા સ્થાનનું ચયન કરી રાખવું હોય ને એના બાદ આપણે ગડ્ઢા ખોદવાનું કાર્ય કરવું હોય કે જે આપણે નવા ફળ લગાડવાની ફળદાર વૃક્ષ લગાડવાની એને બદલે ગડ્ઢા ખોદવાનું કામ હે આપણે 30 દાડા પહેલે કરી દેવું હોય ને એ ધ્યાન રાખવું હોય કે ગડ્ઢા 3 ફીટ લંબા, 3 ફીટ ચોડા ને 3 ફીટ ગહેરાઈમાં ખોદવાય ને એને બાદ એના ગડ્ઢાની હે આપણે 1-2 સપ્તાહ બદલે ખુલ્લું છોડ દેવું હોય ને ખુલ્લું છોડવાનું કારણ હે કે એના ગડ્ઢામાં અચ્છી તરીકે ધૂપ જાગા તો એમાં જે ફફુંદ હો, કીટ હો, હાનિકારક કીડા હો તે નષ્ટ થઈ જાયગા, એમાં દીમકનો ઘર વગેરે હો તો નષ્ટ થઈ જાયગા, તો એ ગડ્ઢા અચ્છી તરીકે સુકાઈ જાયગા ને એમાં અચ્છી ધૂપ મળેગા, તો એના ગડ્ઢાને ખુલ્લો રાખવો હોય ને એના બાદ એને ઉપરી જે ઉપજાઉ મિટ્ટી હે એમાં 20-25 કિલો એ સડી ગોબરની ખાદ મળાવી દેવી હે ને વર્મી કમ્પોસ્ટ મળાવીને મિટ્ટી તૈયાર કરી લેવી હે। એના બાદ એની મિટ્ટીમાં ક્લોરફાયરીપોસ ભી બોલાવવું હે, આ દવાઈ હે એ દીમક થી બચાવવાનું કામ કરે। ઘણા વખત આપણે દેખો કે આપણે નવું પૌધો લગાડો પણ અગર મિટ્ટીમાં દીમક હો ને એની જગ્યા ઉપર દીમક હો તે પૌધું હે પૌધાને ખાઈ જાય ને પૂરું પૌધું એ આપણું ખરાબ થઈ જાય, તો દીમક થી બચાવવા માટે આ દવાઈ ભી મળાવી દેવી ને આ જે મિક્સચર આપણે તૈયાર કરવા એના મિશ્રણને ગડ્ઢામાં ભરી દેવું હોય ને આ મિશ્રણ એ ધરાતલ થી 2-3 ઇંચ ઉપર સુધી ભરીને પાણી નાખીને મિટ્ટીને દબાવી દેવી હોય, તો આવી તરીકાથી કે આપણે આ પૌધો લગાડવા બદલે જે ગડ્ઢા હે એની તૈયારી કરી મેલંગા ને અગર આની તૈયારી આપણે પૂર્વ કરી રાખી તો આપણે જેવી માનસૂનનો સમય આવેગા યા ફિર પૌધારોપણનો સહી સમય આવવા ઉપર આની કલમ હે આપણે લગાડી દંગા, તો પૂર્વ તૈયારી કરંગા તો આપણું કામ અચ્છું રહેગા કે આપણે જેમ જેમ બારિશ આવી ગઈ ઘણા વખત એમ થાય કે જલ્દી આવી જાય તો આપણે જલ્દી બી પૌધારોપણ કરી શકું, તો આની વાતનું ધ્યાન રાખીને આપણને નવો પૌધો લગાડવાની નવો ફળદાર વૃક્ષ લગાડવાની આપણે તૈયાર કરી દેવી હે ને આપણે ફળદાર વૃક્ષ આપણે ખેતરની મેળા ઉપર ભી લગાડો, ખુલ્લી જગા હો તો ભી લગાડો, આપણે આસપાસ ઘરની આસપાસ ભી જગા હો ગાર્ડનો એની જગ્યા ભી લગાડો।

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: મેનો આ સરા ઉપર આપણે આટલું બઢિયા ગીત સાંભળ્યું, સંદેશ મેં સાંભળ્યો, ને એની પહેલા આપણે વાત કરતી નવા ફળદાર વૃક્ષ લગાડવાના બારામાં, તો એની તૈયારી કરવી, એના સાથે સાથે આપણે વાત કરો કે માનસૂનનો સીઝન આવતા પહેલા આપણને એ બી ધ્યાન રાખવું હોય કે આ પર્યાવરણ સંરક્ષણ બદલે આપણે જેટલો બી વૃક્ષ લગાડવું છે એટલો કમ નહીં, કેમ કે દેખી રહ્યો કે આપણે દાડે દાડે પર્યાવરણને ખૂબ નુકસાન થઈ રહ્યું હોય, પ્રદૂષણ બળી રહ્યું હોય, પણ એને માત્રામાં વૃક્ષ કમ હિ તો આના પ્રદૂષણથી દૂર કરવામાં યા ફિર પર્યાવરણને આપણે સુરક્ષિત રાખવા બદલે વૃક્ષ લગાડવા ખૂબ જરૂરી, તો અવડથી કે આપણે એમ કરી શકો કે જે બી આપણે ફળ વગેરે ખાઈ રહ્યો એને બીજ હે આપણે સુરક્ષિત રાખો, ને ઘણા વખત આપણે કે ગુંબાઝો કે પહાડ ઉપર ગુંબાઝો યા ફિર આસપાસ જગ ઉપર બી ગુંબાઝો, તો એના બીજને આપણે આગળ વકીરી દો, જેવી બારિશના મોસમે બી લોક ગુંબા જાય એની જગ્યા પર, તો એ બીજ આપણે હાથે લઈ જાય ને એને ખુલ્લે સ્થાન ઉપર વકીરી દઈએ, તો એના વના કઈ આપણે સંરક્ષણથી કે બી અગર બારિશ થતા તો એ પૌધા એ પનપી જાયગા, તો હોણી ચીજને બી આપણે તૈયારી કરી રાખવી જોઈએ, ને બીજ અવડીથી ઇકઠ્ઠો કરી લેવા જોઈએ. સોરા ઉપર આપણે આજે વાત કરવી હતી, પણ આજે સોરાનો સમય પૂરો થઈ ગયો, તો આસ્તરીતાબેનને આજ્ઞા આલો. રામ રામ રામ રામ.